લડવા માટે તમે ગામથી મારા ભાઈઓ, મારી બહેનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાથે

0: હિલ 90.8 FM, આપણો રેડિયો આપણી બાતે. ખેતીવાડી કાર્યક્રમ મે શ્રોતાઓ આપ સભી કા બહોત બહોત સ્વાગત કરતે હૈ. મે હું આપકે સાથ આપકી આરજે વર્ષા,
1: ઓર મે હું આપકા રેડિયો સાથી મનીષ, ઓર આપ સુન રહે હૈ ઝાબુઆ કા પહેલા સામુદાયિક સ્ટેશન રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM. ઓર શ્રોતા સાથીઓ, હમારે કિસાન સાથી બહોત અચ્છી તરીકે સે હોંગે, ઓર હમ આશા કરતે હૈ એસી ધૂપ મે હમારે કિસાન સાથી ખાસ તોર પર ઇસ ગરમી કા મજા લે રહે હોંગે. લેકિન કિસાન સાથીઓ, કુછ બાતો કા હમે વિશેષ તોર પર ધ્યાન રખના હોગા. અપના અપને સ્વાસ્થ્ય કા ભી બહોત અચ્છી તરીકે સે ધ્યાન રખના હોગા. ઓર સાથ સાથ મે કુછ બાતે હૈ ગરમીઓ કે મૌસમ મે કિસ તરીકે સે હમારે કિસાન સાથી ક્યા કર સકતે હૈ. હમ સમય સમય પર ઇસ કાર્યક્રમ ખેતીવાડી મે બાતચીત કરતે ચલે આ રહે હૈં.
0: બિલકુલ સાથીઓ, ઓર આજ કે ઇસ ખાસ કાર્યક્રમ મે હમ બાતચીત કરને જા રહે હૈં કિસ તરહ સે પ્રાકૃતિક ખેતી કરકે હમારે કિસાન સાથી અપની આય કો દોગુના કર સકતે હૈ, સાથ મે લાગત કો કમ કર સકતે હૈં.
1: બિલકુલ સહી કા વર્ષા, ઓર ખાસ તોર પર સરકારે ભી ઇસકે લિયે પ્રયાસ કર રહી હૈ. ઓર હમારે કિસાન સાથી, યદિ આપકો જ્યાદા લગતા હૈ કે હમે અધિક જાનકારી પ્રાપ્ત કરના હૈ તો KBK ઝાબુઆ મે ખુલા હુઆ હૈ, વહાં પર જાકર સંપર્ક કર સકતે હૈ. સાથ સાથ મે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભી ખુલા હુઆ હૈ, ઓર કૃષિ વિભાગ ભી વહાં પર ઉપસ્થિત હૈ, આત્મા ભી વહાં પર હૈ. તો સભી વિભાગો મે જાકર સંપર્ક કરના હોગા, ઓર સાથ મે હમે જાનકારી બહોત જ્યાદા મહત્વપૂર્ણ રહેતી હૈ, ક્યોંકિ હમ તો બતાતે હી હૈ કે હમારે કિસાન સાથીઓ કી આય કો હમ કિસ તરીકે સે દુગની કર સકે. સરકાર ભી ઇસકે લિયે પ્રયાસ કર રહી હૈ, લેકિન ઇસકે સાથ સાથ આપકો જાને કી બહોત જ્યાદા જરૂરત હૈ, આવશ્યકતા હૈ, ઓર વહાં પે અધિક જાનકારી આપ પ્રાપ્ત કર સકતે હૈ. સાથ સાથ મે બહોત સારી ગવર્નમેન્ટ સ્કીમ્સ જો રહેતી હૈ ઉસકા ભી હમારે કિસાન સાથી લાભ લે સકતે હૈ. લેકિન કિસાન સાથી, સબસે પહેલે હમારે કિસાનો સે કહેના હૈ કે ઇસ મૌસમ મે ચૂંકિ ગરમી કા મૌસમ ચલ રહા હૈ, તો ઇસ મૌસમ મે કિસાન ભાઈ પહેલે અપને ખેત કી ગહેરી જુતાઈ અવશ્ય કર લેં, ક્યોંકિ ગહેરી જુતાઈ હમારે કિસાન સાથી કર લેંગે તો હમારે કિસાન સાથી જૈસે હી પાણી ગિરેગા તો અપની જો જાયજ કી ફસલ હૈ ઉસકો બોકર અપની દૂસરી ફસલ ભી હમારે કિસાન સાથી લે સકતે હૈ. ઓર સાથ સાથ મે અપને કિસાન સાથીઓ કો બતા દેના ચાહતે હૈ કે મિટ્ટી પરીક્ષણ કે સાથ સાથ હમારે કિસાન સાથી બાગબાની ભી ઇસ મૌસમ મે કર સકતે હૈ, ઓર સાથ સાથ મે અપને પેડ પૌધે ભી હમારે કિસાન સાથી લગા સકતે હૈ. તો બહોત સારી સંભાવનાએ હૈ ગરમી કે મૌસમ મે હમારે કિસાન સાથી અપને છોટે છોટે બાગબાની લગા કર, કિચન ગાર્ડન લગા કર અપને પર્યાવરણ કો ભી બચા સકતે હૈ, ઓર સાથ સાથ મે અપની ખેતી કરકે અપની આય કો બઢોતરી કર સકતે હૈ. ઓર જો પ્રાકૃતિક ખેતી કી અગર સાથીઓ બાત કરે તો પ્રાકૃતિક ખેતી સે ક્યા હોતા હૈ કે લાગત કમ લગતી હૈ ઇસમે, ઓર ઉત્પાદન તો આપકો પતા હી હૈ કે અચ્છા ખાસા રહેતા હૈ, લેકિન કુછ સમય કે લિયે આપકો લગેગા કે હા થોડા બહોત ઉત્પાદન હમારે પિછલી ફસલ સે કમ હુઆ હૈ, લેકિન આપકો ઘબરાને કી બિલકુલ આવશ્યકતા નહીં હૈ, ક્યોંકિ સરકારે ઇસકે લિયે અધિક પ્રયાસ કર રહી હૈ, KBK ઇસમે પ્રયાસ કર રહી હૈ. ઉન્નતશીલ જો બીજ રહેતે હૈ ઉનકા ભી ચયન આપકો કરના ચાહિયે, સાથ સાથ મે કમ પાણી વાલી ફસલે, ક્યોંકિ ઝાબુઆ કે અગર બાત કરે તો વહાં પર પાણી કી બહોત જ્યાદા કિલ્લત હૈ. તો હમારે કિસાન સાથી કિસ તરીકે સે પથરીલા ઇલાકા હૈ, કિસાન સાથી કિસ તરીકે સે ઉસ જમીન મે કોન સી પ્રજાતિ કે અપને બીજ લગા સકતે હૈ, બો સકતે હૈ, ઓર જિસમે પાણી ભી કમ લગે ઓર લાગત ભી કમ લગે ઓર ઉત્પાદન અચ્છા ખાસા હો. તો યે છોટી છોટી બાતે હમારે કિસાન સાથીઓ કો બેહદ જરૂરી હૈ. સાથીઓ, આપકો બતા દેના ચાહતે હૈ કે આજ કે ઇસ ખેતીવાડી કાર્યક્રમ મે તીન સિગમેન્ટો પર હમ બાત કરને જા રહે હૈ. પહેલા હોગા કે આપકો પતા હૈ કે પ્રાકૃતિક ખેતી ક્યા હૈ, ઇસમે હમારે દેશ કે ઉપરાષ્ટ્રપતિ જી ભી કુછ બતાએંગે. સાથ સાથ મે પ્રાકૃતિક ખેતી કે સાથ સાથ મે પશુધન હમારે લિયે કિતના મહત્વપૂર્ણ હૈ, કિસ તરીકે સે દેખરેખ ઇસ વર્ષા વો કે નામ ગરમી કે મૌસમ મે કર સકતે હૈ. સાથ મે એક સફલ કિસાન કી કહાની હમ ઇસલિયે સુના રહે હૈ, બહાર કે સ્ટેટ કા સફલ કિસાન હો લેકિન ઉનકી કહાની કો સુનકર હમ અપને જીવન મે બદલાવ કર સકતે હૈ, ઓર ઉસ બદલાવ સે ચૂંકિ હમ ઓર આપ દેખ રહે હૈ કે આય કિસ તરીકે સે દુગની હો રહી હૈ કિસાન સાથીઓ કી. તો છોટે છોટે કુટીર ઉદ્યોગ જો રહેતે હૈ, જૈસે કી હમ ઇસ કહાની કે માધ્યમ સે બતાએંગે કે હમારે જો કિસાન એક ઉન્નતશીલ કિસાન હૈ જિન્હોને ચાવલ કી અચ્છી પ્રજાતિ કા ઉત્પાદન કરકે પેકિંગ કરકર ઉસકો બાજાર મે બેચા હૈ. તો યે છોટી છોટી બાતે હૈ જો હમારે કિસાન સાથીઓ કે લિયે બહોત મહત્વપૂર્ણ હૈ. કાર્યક્રમ કો આગે બઢાતે હુએ હમ સુનેંગે પ્રાકૃતિક ખેતી ક્યા હૈ, કૈસે હમારે કિસાન સાથી કર સકતે હૈ, ક્યું લાભદાયક હૈ પ્રાકૃતિક ખેતી. ઇસસે પહેલે હમ લેતે હૈ એક છોટે સે વિરામ કો, સુનતે હૈ ઇસ પ્યારે સે ગીત કો.